રેડિયો મનોરંજનના લહેરો પર ગુજરાતી ગીતોના કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત કરી રહી છે. રત્ના પ્રેમભર્યો નમસ્કાર સ્વીકાર કરશો. તારીખ પ્રમાણે આજની તારીખ 16 સપ્ટેમ્બરનો મહિનો 2026નો વર્ષ અને બસ ભાદરવો મહિનો ચડી ચૂક્યો છે. તો આજે છે ભાદરવા સુદ છઠની તિથિ અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમની સાથે ચાલો જોડાઈ જઈએ, ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈએ અને કરીએ શરૂઆત મોરપીછના આ ગીતની સાથે.

આવો અમારી સાથે ભાઈ જ્યારે ઉત્સવ આવે છે ત્યારે આપણા જીવનમાં રંગ પૂરે છે અને ગણેશ ચતુર્થીના આ ઉત્સવ પછી બિલકુલ હજી ઘણા જગ્યાએ ગણેશજી સ્થાપિત છે અને ઘણી જગ્યાએ ભારતમાં તો અનંત ચતુર્દશી સુધી વિરાજમાન રહેશે પણ ઉત્સવનો સમય હોય અને ઉત્સવના સમયમાં ઢોલ નગાડા ન વાગે એવું તો બની જ ન શકે તો ચાલો લઈએ આપણા આગલા ગીતને વીર હમીરજીમાંથી લેવામાં આવેલું આ ગીત કીર્તિદાન ગઢવીના સ્વરમાં

છીએ અને ગીતો પણ ચલાવી રહ્યા છીએ. બસ કોશિશ એ જ છે કે મેક્સિમમ ગીતો તમારા માટે ચલાવીએ, કારણ કે દિવસ સરસ મજાનો હોય અને દિવસમાં આવા સરસ સરસ મજાના ગીતો સાંભળીએ તો ભાઈ વાતો કરવાનું મન કોને થાય. So let's get back to the songs અને વર તો એના રાય જ ફિલ્મનું આ ગીત દિશા પટેલના સ્વરમાં મુકાયેલું. ચાહત વધી જાય આવા ગીતો સાંભળીને. અંદાજ અગેન ચાહત અનપ્લગ્ડ.